0: वन ऑफ माई फेवरेट सॉन्ग और आपको भी पसंद आया, मैं बहुत खुश हूँ। आपके मैसेजेस मिल रहे हैं, यस हुआ इज द वर्ड जो हर गीत में आपको सुनने को मिला। और आज के प्रोग्राम का अगला गीत हमें अब पहुँचाएगा न्यूज तक। न्यूज के उस पार मैं सरिता आप ही के साथ हूँ, कहीं नहीं जाना।
1: जैमिन गोल्ड आफ्टरनून्स विद बाली ब्रम्बर्ट।
2: बाली ब्रम्बर्ट
1: जैमिन फूड्स, बिल्कुल घर जैसा स्वाद और घर जैसी ही बात। अवेलेबल एट एशियन स्टोर्स नियर यू।
3: वॉटफर्ड में डिनर प्लान्स, थोड़ा क्लासी थोड़ा देसी।
4: देन कम टू गॉडफादर एंड कंपनी, विवेक हाउस, बार एंड किचन।
3: फ्रॉम क्रिस्पी स्टार्टर्स, बटर चिकन, पनीर टिक्का मसाला टू बिरयानी, फ्रेश ब्रेड्स एंड रिफ्रेशिंग ड्रिंक्स।
4: हर बाइट में लाजवाब फ्लेवर्स और वाइब बिल्कुल प्रीमियम।
3: फ्रेंड्स, फैमिली या स्पेशल नाइट आउट, मेक इट मेमोरेबल।
4: गॉडफादर एंड कंपनी, टेस्ट द लेगेसी, लिव द मोमेंट।
3: विजिट विवेक हाउस वॉटफर्ड, कॉल 07300998823।
4: बुक योर टेबल टुडे।
5: रामकृष्ण हरि, यूके, फील द पावर ऑफ महाराष्ट्र। दिस 6th जून एक्सपीरियंस वाद्य महोत्सव 2026 लाइव एट रॉयल विंडसर रेस कोर्स, SL4 5JJ, 100 ढोल, 80 ताशा, परंपरा, संस्कृति और फुल ऑन जोश का मेगा सेलिब्रेशन। भारत से यूके तक एक ही रिदम, एक ही प्राइड। टिकट्स लाइव नाउ एट svrtuk.org। लाइका लिसनर्स गेट एक्सक्लूसिव डिस्काउंट, यूज कोड लाइका10। वाद्य महोत्सव 2026, फील द बीट, लिव द लेगेसी।
6: Skylord Cruise and Holidays, we are cruise specialists,
7: bringing you incredible value and unforgettable luxury cruises worldwide.
6: Call today on 01923 883 100
7: or go to skylordcruiseandholidays.com.
6: Book with confidence.
7: We're Atoll protected.
8: લંડન વોલ્યુમ વધારી દો, આ 20 જૂન બોલિવૂડ ની પાવરફુલ વોઇસ ભૂમિ ત્રિવેદી આવી રહી છે લંડન।
9: રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે,
8: ધમાકેદાર મ્યુઝિકલ નાઇટ માટે રેડી થઈ જાઓ।
9: ઉડી ઉડી જાય, ઉડી ઉડી।
8: પ્રેઝન્ટેડ બાય વન વર્લ્ડ ઇવેન્ટ્સ એન્ડ SR ઇવેન્ટ્સ એટ ક્રિસ્ટલ ગ્રાન્ડ સ્લાઉ, 6 PM to 11 PM। टिकट्स बुक करो srevents.com पर। भूमि त्रिवेदी लाइव इन लंदन, एक्सक्लूसिव रेडियो पार्टनर लाइका रेडियो।
10: Transfer money home and turn every transfer into a chance to win while making your money go even further with SBI UK.
11: Transfer £1,000 or more in a day to enter our daily draw for a £75 voucher.
10: Transfer £2,000 or more in a week to enter our weekly draw for a 1 gram gold coin.
11: Transfer now using the Yono SBI UK app, online banking, or simply visit your nearest branch.
10: And that's not all. Enjoy zero transfer fees and competitive exchange rates.
11: More value, more rewards, more reasons to choose SBI UK.
10: Offer valid from the 4th of May to the 30th of June 2026. Entries open to UK residents 18+. No entry fee and purchase required. Terms and conditions apply. Visit sbiuk.statebank for details. SBI UK Limited is authorized by the PRA and regulated by the FCMPRA.
12: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free 2025 catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldpackaging.com. Herald is a manufacturer of high quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
13: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે।
14: બીએપીએસ મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર।
13: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ,
14: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
13: દર્શન પણ અને યુરોપ પણ।
14: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે।
13: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ।
14: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન।
8: લંડન ગુડ ન્યૂઝ, આપકા ફેવરિટ આઈટેક અબ TRS કેશ એન્ડ કેરી સાઉથ હોલ મે। હ્યુજ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વિથ better prices, perfect for retailers, traders, takeaways and caterers। iTech is open 24/7 with free parking। Full iTech at unit 123 south bridgeway, south hall, UB24AX। Once you visit, you come again and again।
15: Bright Sun Travel is celebrating 40 years of travel and we're giving you the chance to win one of four amazing prizes. You could win a £2,000 holiday voucher, a weekend break for two to Barcelona, a Michelin star dinner for two people, or £400 of Amazon vouchers. Want to enter Bright Sun's 40th anniversary competition? It's easy. Enter before the 30th of June 2026. Just visit brightsun.co.uk/win.
16: Across London, this is Bally Brambat on Like a Gold.